નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો મોરિશિયસના લહેરો પર રંગારંગ કાર્યક્રમ સાંભળનાર અમારા બધા જ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે. મીડિયમ એ વાટ 19 કિલોહર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે. આપ સૌ કોઈ મજામાં હશો, બસ એ જ આશા રાખતા રત્નાનો સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. અડધા કલાકના આપણા આ દૈનિક ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે અને રંગીન ગુજરાતી ગીતો તમારા માટે અમે લઈ આવ્યા છીએ. ચાલો કરીએ શરૂઆત આજના આ સુવિચારની સાથે. શ્રોતાઓ, સાચા ખોટાની બધી જ ખબર હોવા છતાં સંબંધ સાચવે બસ એ જ છે સંસ્કાર. કરીએ શરૂઆત નંદલાલ ચંગાના સ્વરમાં મુકાયેલા આજના પ્રથમ ભક્તિમય ગીત સાથે.

શ્રોતાઓ, બીજાને ખુશ જોઈને ખુશ થવું એ પણ નિરોગી મનનું એક લક્ષણ છે. બસ મનને નિરોગી રાખવું તો શરીર આપોઆપ નિરોગી રહેશે. આગળ વધીએ કચ્છ એક્સપ્રેસના આ ગીતની સાથે પાર્થિવ ગોહિલ, માનસી ગોહિલના સ્વરમાં.

શ્રોતા મિત્રો, ધારીએ એવું થતું નથી અને વિચારીએ એવું હોતું નથી, આને જ તો કહેવાય જિંદગી. ફરી એકવાર નંદલાલ ચંગા અને રાજેશ અહીરના સ્વરમાં મુકાયેલું વ્રજરાસનું આ ગીત.

કર્મને લઈને જવું આ નાનકડો પ્રવાસ એટલે જીવન. અને આ જીવનમાં ચાલો સારા કર્મો કરતા રહીએ, સારી વાતો, અને તે સાથે કોઈના હૈયાને આપણે ન ઠેસ પહોંચાડીએ, બસ તેનું આપણે ધ્યાન રાખતા આગળ વધીએ. પ્રેમ પ્રકરણના આ ગીતની સાથે જીગરદાન ગઢવીએ આપેલો મધુર સ્વર તું જુહી રે.

શ્રોતા મિત્રો, જીતવાનું ક્યારેક હોય છે અને શીખવાનું તો હંમેશા હોય છે. માટે કહેવાય છે ને કે વુંબથી લઈને ટુંબ સુધી આપણે તો બસ શીખતા રહેવાનું છે અને શીખવાનો પ્રયાસ ક્યારે પણ પૂરો નથી થતો. પણ જે લોકોના મનમાં એવું આવે કે ભાઈ અમે બહુ બધું જાણી ચૂક્યા છીએ, તેના જીવનમાં વિકાસ અહીંયા જ ઊભો રહી જાય છે. ફરી એકવાર પ્રેમ પ્રકરણનું આ ગીત, આ જિંદગી છે નવી.

શ્રોતાઓ, ચાંચ ડૂબે તો જ પીવાય છે જીવન, અનુભવ વગર ક્યાં જીવાય છે. અનુભવ ભેગો કરતા રહીએ, શીખતા રહીએ અને આગળ વધતા રહીએ. પ્રોગ્રામના જેમ ચાંડલો માંથી લેવામાં આવેલું આગલું ગીત.

જોતાં બહુ જ વાર લાગે છે, માટે સમયને વેડફવો નહીં, કારણ કે સમય નીકળી ગયો તો પછી હાથ બસ આપણે મળતા રહી જશું. આ સાથે જ આદિત્ય ગઢવી અને અચિંતના સ્વરમાં મુકાયેલું રંગારંગનું આ આગલું ગીત. અને આ સાથે જ આજનો આ કાર્યક્રમ બસ અહીં પૂરો થવા આવ્યો. આપ સૌ કોઈએ પ્રેમથી સાથ આપ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. પ્રોગ્રામમાં વિરામ આપતા રજા લઈએ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.

અરે કિનારા તો સ્થિર ને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે અને ઉતરવું પડે, કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની બગલી ને નાના એવા સપના ની રેત વાળી ડગલી ને તોફાનો તરાપ મારે હાલે સાવ આપી જાય તોય જેની હિંમત અને આમ નહીં આપે એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી, એવો ખારવો ખલાસી, એવો હાડનો.